0: 이닝터 띠는 와가 고필 것이 파절해 컨너리 것이 먹고이 아니시
1: 나 나이는 크롬자리 이닝터
2: 크롬자리 이닝터
3: 허갈로 허갈로 나 와니고 가리기노 나 고연이는 컨너리 때 대나와 난 하능도 하여
2: 이닝터 라라바등 앞비가니 이올라바등 간비가니 대나와 아이나 이친자 티벅고이 파이 파이루라가 내하등 포타게 떠오리네다 코킬나 콘젤눈 시바마코이니 하이바기마타아굼 한진한진 콩이 나나이 에이나 카라콩라바디 야레 또오 하이루바다 야다바다기 와이망아 따라앙나자바니 이닝타오
3: 대나와는 하이브시 좀 말아 꼬길 난가리 하이닝이
1: 이닝타오 이봉어 아이올 아랄 뿜방악비가니도 꼬길래 코이나 콩이 하이바두디 아숨바니 콩리바시 이꿈이타와이락바기 폭닝 학상 농아이락두나 콩다바야다두나 콩자바니 학당가 콩게 하이루바다 우망시다레이비라누 쌋크로 하이두나 디나와나 딸락바다기 카나자바니 이닝타오
0: 나 코이는 너닝담바야브로 이닝타오 뭐코이시 시벽이 제락비거든
2: 나띠 나띠 나나의 코이마퉁다 아목하나 카나자라로 이닝타오
1: 아목하나 카나자라로 이닝타오 nga sigi sina aroi bo wai jaragi matung dadi ai koi sukat khada jara roi
3: pare pare nga sigi sina ahan ba mati aroi bo oi roku nga sana sagi naral ya jaduna matung da amu han khana ra roi hai ra bani na na bani da akan me sera mukti pibi ra roi
0: ining to sera ga mu ta pi de na tha do ki ba hai ba si na na ye di pam je di अतै उसीक सिंगने सु लमदम नर कनी हाइन खंजेजो
3: सनापति कोनु खरन
0: इनिंग तो
3: नंग न हाई बजो सुम नि बति सुम अदु अह कुसेरा पीव खतना असोय ब आरान ब सुम थो कनी हाइन खन बदि लान गनी
0: इनिंग तो
3: पुंगनिंग वा खल ब सुम थो लबदि तुंग कोइन आरान ब लंबी द सदन द बतो सोय दि यार गने अदना नवानी पुंगनिंग सिंग न तो आई वा हाइजे को
1: सनाया
3: थंग तक पीसी इनिंग था। ये मो, ताई बंग मापू ना उसे एकोसे, टॉप टॉप ना, थोड़ी टॉक हेंडो ना साबिर रही बड़े। ये मो, आई कोई हक्कियां सी कोका इमेज का हुई थरगा, माया इन बोंबा, हाय बती ही ये मोंग दोनों तोड़ी बसे, आहांग वन नो मोड़ ठक ऐसे द पाय बता, कुदोंग सान ना बने।
0: इनिंग था। इनिं नना ये न खंजब खरे स्वाहिज गे उचिए कई कोई गी हक्षांग से अमोन बे इतुसिंग हाय बदी फिदर न युमशिल मशीना अइंग शाद गी गाप थुई यिंग बदे सु फजे अरुना तोंगान तोंगान बु उचिए की मशक छु ताक पंग मे
3: सेनापति न हाय बदु असम मने मान हाय बसि की मथक ता उचिए अइ कोई गी पाइने न ब इशा सागल अनिम सु पाले लोइनना इखोंगनिसु पालिबसिने को
0: इनिंथो थगोल लोंदिकायरनि वफम मतहंग चगे
3: हायो हायो हायो कायवाना सनाबति
0: नना यैन शाबद थे नजर पनि उसी की शरुशी मनुंग इहो होय
3: मनुंग होरी बदो पाइबद यांग न पनि
0: इनिंथो
3: अदुगा आइखोई की शरुशी शा अतै दगी खरे सु यांग मने तेनवा कोकिल नवानिशु नखोइन खंगबा करिनो खरा हाइर उदना तुमिन न ताब खक्तंग ओइबजु बु करिगिनो
2: इनिंग थौइबुंग तेना वाइंगोन द पहाली बे इसिन सिगा कोकिल मंगोन द पहाली बे सिगा माना दिए तो
3: उसे ए खोइ द पहाली बे इसिन सिंग से ए खोइ ए खोइन सागे दो दिबा पोसिन नि मखा पोले सादोंग जाबा इगल लंग्या खुनु खरन उमाइ बिगुंबा कार्निव हॉर्स उसे किसी मशीन दी चादों से ना बा अकन बा अथवा बा कोशिश को मशीन सिंह पाली बसी
1: इन्हीं तो मरक था ना कोकिल ऐगिसु अम्म ताई जा होगे
3: हायो
1: ऐ कोई द पाली बा पिकलप तो बे इसीन सीना लई द उना द तोंग बा तीन कांग सिंह दो पाव द लाई न तो ए सिंजाक थी बा द इवावा दी इन्हीं तो
3: पुम नमक अशे ताइवंग मपुना एकोई द पीने भी वो खुदोल नाते ने मपु मागी खुदोल से 우시액 아마가 아마가 많아게 사동 잡아 우시액 친기나 모옹아마 와이 와이 마이 마용 잡아 우시액 친기나 모옹아마 아두가 사수 마이 모롱 수 잡아 오미볼 우시액 친기나 모옹아마 아슨 동안 동안 신비를 보니까 진작 티비기 마땅 없이다 나코이는 칼은 엉나 토크더버디 먹고 하루 우시액 신이고 먹고 수 갈미볼이 아두가네 때는와 나코이 우헤이 자르가 뺀지 아이코이나 사동 자르가 뺀 아두부 꽉 하이바 여홍은비 꽉이 란바오 하이구나 미오이번에 강내비 우색시디 사수 마히모롱시 자바 옴니보홀니
0: 이닝토 바랏자티기 우색니 하이나리바 와홍나 코아이드기 밤자바 신작디 린니 마디 링부 라이나 파르가 사방
3: 맞아 마기 마기 만나 하이브도니
0: 이닝도
3: 아테이디 라이디 테네와 랑기도 한 아무때 하이 오다기세
2: 하이자기 이닝도 아이 코이기 이진시 꼴라가 야암나 깔리 마시나 마헤이 마롱 아마디 낫쿰바시 라이네스 카이방암미
3: 달방 마푸기 타우잘 하이브시디네 리엔 각망드바닌 헤이 아테이 우시엑 신기 쇼도 뭔가 미오이 보기 만악들래 이래가 변져봐 용기 쿠누 아무디 생각한기 머신디 땐딱떠오르가 머신뚜미 깐지암 깔리 머신아 마히마롱 치카이브가 미분도
1: 이닝토 아이니 얌나 낙바 우시엑디 우뚜비니 마기 머신두부 요나 사브라 머신나 우 훗방암
0: 마두다 토이능아 깐우 코킬 타이방 마푸나 피나비바 마기 방글니
3: 우뚜비기 상딱 떠오르바 아토우브 머신두나 우기 먹구 아마디 우도 훗두나 마눙들 레람바 띵강신도 파르가 짜리브니 아주가 아무 싱다 싹다바 나누 아마디 마기 강룹신기 머신신신아무 마야암대기 똥똥아리브니도
2: 이닝토
3: 마코이 머신디 싱 마눙들 레이바 나도 파바도 고종사느나바 이빡빡
0: 이닝토 나나이의 꼬이는 석다와 셋세보다 동안 동안 부우시의 마신싱 탱나자리 마코이기 마름다수 가직던 번제닝이 이닝토우나 야비라바디 아이 하이자라기
3: 아 샤나바티 군우카란 나시디 낭차오르노 낭이뽀듬도 노무원이 다르시 나코이수 석다와 산나가다방학교 오이리니 아드나 낭낭나 빠마마이케이라 빠이나로
2: 이닝토
3: 아두가 마동시대디네 나코이 뿐은 뭐 카나바 야디고 카나바나 뿐을 내민나바다 아픈 뭐 아까이 비하이브세 나코이 각가오브 야디고
2: 이닝토이
3: 살로 살로 살로 낭이 낭이 마이크이다 뿐은 뭐 빠이나 거사
2: 이닝토이 하노마이